0: salt. It's the most popular seasoning in the world. And India, one of its biggest producers. It's an industry built on the labor of the Agarwals, who work in extreme conditions in the country's salt deserts.
1: आप देखते हो तो अंदर से रोना आता है। ऐसे आदमी इतने हमारे देश के लिए इतना करता है।
0: Workers believe the government ignores their pleas for help, while traders keep most of the profits. But the salt industry's leading figures say ensuring the community's welfare is not their responsibility.
2: हमारा तो business है, लेकिन इनकी तो जिम्मेदारी है सरकार की। वो पल्लू झाड़ रहे हैं, उनको पूछो।
0: 101 East investigates the hardships faced by the workers who supply the salt from India's deserts that ends up on our dinner tables. In India's western state of Gujarat, a vast salt flat desert stretches across almost 5,000 square kilometers. It's estimated that 30% of India's inland salt is harvested here by a community of salt workers known as the Agarwals. The term comes from the Gujarati word agar, meaning salt.
3: Rudra, boot lena.
0: Kishan Bhai Maharaj is getting ready for another round of backbreaking work. He lives in the desert with his wife and two kids for 8 months every year when the seawater recedes after the monsoon. His 13-year-old son Rudra often helps him.
4: एकदम फिट हो जाएगा उसको हम छूटा पाड़ रहे हैं हर रोज ऐसा करना पड़ता है हर रोज दंतारा खींचना पड़ता है
0: किशन's family have toiled here for centuries. He joined the trade when he was just 8 years old.
4: हम 8-10 पीढ़ी से ये अगरिया परिवार है और हमारी जो अगरिया की जिंदगी है वो ऐसी है बदतर है कि पूरा का पूरा दिन रात लकड़ा कादेव कीचड़ में हाथ जटा के रहना पड़ता है अगर रात को सो गए तो भी हमें नींद नहीं आती है क्योंकि हमारा पाटा में पानी भरा हुआ होता है और वो कच्ची मिट्टी से बना होता है कब किस टाइम पे पवन आ जाता है और कब टूट जाता है उसका कोई ठिकाना नहीं होता है
0: एट द एंड ऑफ अ गुड सीजन किशन कैन होप टू मेक बिटवीन $350 to $500 फॉर हिज लेबर ही होप्स हिज सन विल हैव अ बेटर फ्यूचर
4: हमारी जिंदगी तो इसमें गई लेकिन उसको पढ़ा लिखा के कुछ बनाना है मेहनत मजदूरी कुछ भी करके
0: फॉर ऑल द हार्डशिप्स रुद्रा सीज हिज फादर्स सैक्रिफाइसेस डिफरेंटली
5: पापा की मदद करता हूँ इसलिए अच्छा लगता है मेरे पापा भी मुझ पर गर्व है उन्होंने पढ़ा नहीं है फिर भी इतने पाटे का काम करके सर काम करके मुझे पढ़ाना चाहते हैं इसलिए
0: मेकिंग सॉल्ट बाय हैंड इज एग्जॉस्टिंग वर्क Agarwals pump highly saline groundwater from deep beneath the desert floor into shallow pans. The water eventually evaporates, leaving behind white salt crystals. Here, workers are only days away from harvest. But then, disaster strikes.
6: આ તરફ કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે પૂર્વ કચ્છ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ થયો છે
0: A powerful storm tears across the region, leaving much of the community cut off. 5 days later, the full extent of the damage is still emerging. Today, activist Anand Solanki has come to talk to the families and assess the impact.
7: આ કાગર ને જો આપડા અને શું જાલવું ઈ જ નથી ખબર ને ભાષણે ઉડી ગયા અને અમે તો આમ ભર્યું ચાલી ચાલીને જોઉં ઉભા જામ
0: Most Agarwals survive on loans they repay through salt production. Now they fear the storm has pushed them deeper into debt.
7: એક કાકુ વરા નડે અમને એક વરસ આખું નડે આ જ્યાં લગી અમાર માથે કરજ છે ને ઈ પતે નહીં ત્યાં લગી અમને નડે
0: Many families were already only just surviving.
8: ये ऐसे कहने वाले हैं कि इस साल हमारा जो 50-60 हज़ार बचने वाला था वो नहीं बचेगा
0: With losses mounting and no relief in sight, Anand is trying to unite workers to demand support from the government.
8: આજે આપણે દાદાએ મીટિંગ રાખી છે અને એક બપોર પછી આવ્યું બે ભાવે છોડમજી આપણે પણ અગરિયાઓને નુકસાન થયું હોય એ અગરિયાઓને પણ કહેજો એટલે આપણા એ પ્રશ્નોના રજૂઆતને ડીએસી બધા અધિકારી આવવાના એટલે બધાને મીટિંગનું જાણ કરી અને એ 1:30 વાગે બધાને આવવાનું કહેવાનું
3: બધાને કહી દીધું.
0: Workers are not the only ones facing losses. Rambabhai is a trader who gave loans to families in exchange for this season's salt harvest.
8: અને મીઠામાં તો
9: મીઠામાં બધું બગડી ગયું.
0: To fetch a good price, salt must be pure white. But the storm has contaminated much of the harvest.
10: હળ તમે મીઠું જો બતાવો તમને જુઓ તમે કાલ પમદાળે આવ્યા નતા જો આવી પરિસ્થિતિ છે.
0: Kishan took loans from Rambabhai.
10: नमक ये वाइट था एकदम बिल्कुल. अब 10 दिन के बाद इसका पारा भर जाता और पारा भरने के बाद हमारी इसकी विचाई हो जाती और सामने वाला खरीद लेता लेकिन अब कोई इसको हाथ पकड़ेगा नहीं क्योंकि पूरा का पूरा बेकार हो गया.
0: द स्टॉर्म ऑल्सो डिस्ट्रॉयड हंड्रेड्स ऑफ सोलर पैनल्स यूज्ड टू पंप अंडरग्राउंड सॉल्ट वाटर. फॉर दीज फैमिलीज रिप्लेसिंग देम विल बी इम्पॉसिबल विदाउट टेकिंग ऑन मोर डेट.
10: अब ये नमक बंद हो जाएगा क्योंकि ये पानी खाड़ा में 30-35 से पानी निकालता है. अभी तो ये सोलर है नहीं, पानी कहाँ से निकाले.
0: Kishan says the storm has left him and his family devastated.
10: बच्चे तो रो रहे थे रात को. ना हमारे पास कुछ सुबह में चाय पीने के लिए कुछ भी नहीं था क्योंकि डब्बा डुबली सब उड़ गया था हमारा. हमारे पास कुछ भी नहीं बचा नहीं है. खाने के लिए रोटी भी नहीं बची है. इसलिए हम क्या कर सकते हैं. और सरकार से यही अपेक्षा है हमारी कि पूरे के पूरे जो आगरिया विस्तार है उनको सहाय मिलनी चाहिए ताकि पूरे के पूरे घर बर्बाद हो गए हैं. किसी के पास कुछ नहीं बचा है.
0: Activists are asking the salt workers to document their losses so they can inform the authorities.
11: Now historically this is a community that has not received a lot of help from the Indian government. We're going to track over the next few months whether that changes and to try and understand why this community that produces an essential commodity is so marginalized.
0: The Gujarat government says it provides welfare services to the community including mobile health vans, often the only medical care available to families living deep inside the desert. Today we've been given access to ride with one of them.
11: Hello sir, how are you?
0: But there's a change of plans. Instead of traveling to storm affected Agaria settlements, they are being diverted to a temple event elsewhere in the desert.
12: ये जो बाकी गाड़ी है ना जिंजवाड़ा वो भी करानी है.
11: हाँ.
12: वो थोड़ा अभी डिसफंक्शनल है इसलिए हमारी गाड़ी उधर पोस्ट हुई.
11: तो आप जिन फैमिलीज को सर्व करते हो अगरिया फैमिलीज को अब उनको मदद नहीं मिलेगी आपसे?
12: वो मैम वो क्या होता है वो पीएचसी तक जा सकते ऐसा इन्होंने कहना ऊपर से.
0: The staff tell us diversions like this are common.
1: मैं आपको बताता हूँ एक दो महीने में 10 के 15 ऑर्डर है हमारे एक ही वाहन के. ये वैन है स्पेशल अगरियाओं के लिए. ये तो खाली नाम अगरियाओं के लिए. इसको किसी भी किसी एमएलए का फंक्शन हुआ किसी का भी गवर्नमेंट ने किसी ये ध्वज वंदन होता है राष्ट्रीय मध्य कुछ भी हो इसमें उसका ऑर्डर कर देते हैं. जो इसके लिए है उसको लाभ कुछ नहीं है.
0: The Gujarat government says it has assigned 12 mobile health units to serve Agarias through the salt season. As we cross the desert, a salt worker flags down the van asking for help. But just as the doctor gets out to assist, he receives an urgent phone call.
12: રાઠોડ ચારું હતી મેં કીધું તું ને.
13: હેલો
12: એ છે આમાં જો કે એમને વચ્ચે અમે પેશન્ટ જોતા હતા ને એમનો રેકોર્ડ કર્યું એટલો ઉપર રસ્તામાં જ છે.
13: વો રોક રહે છે પર અબ હમ ઉપર સે ફોન આયા કે આપકો ઉધર પહોંચના હી પડેગા. હે ફટાફટ જવા દો હવે ક્યાં રોકતા નહીં ફટાફટ જવા દો.
0: When we arrive at the temple, only a small number of patients seek treatment. None appear to be salt workers.
14: Gartar, pogne, gartar.
0: Even organizers here acknowledge that there's a severe shortage of services for Agarias.
15: આ પ્રસંગ પતી ગયા પછી
3: રણમાં અગરિયાઓની આ લોકો સેવા કરે એમાં અમે વાંધો નથી, પણ અમારી એક એવી રજૂઆત છે કે જે ઝીંઝુવાડા ગામની જે ગાડી ફાળવેલી છે એ છેલ્લે 6 મહિનાથી અમદાવાદમાં રિપેરિંગ પડી છે અને એના કારણે અગરિયાનો જે સુવિધા મળવી જોઈએ મળતી નથી.
0: એઝ વી લીવ ધ વાન્સ ડ્રાઈવર ચિંતન પુલ્સ અસ અસાઇડ.
1: મેં આયા 17 સાલ હોય સ્ટાફ પૂરા કભી ભરાઈ નહીં. આપ દેખતે હો તો અંદર સે રોના આતા હૈ કે એસે આદમી ઇતને હમારે દેશ કે લિયે હમારે લિયે ઇતના મીઠા જો ખાને મેં સબસે જ્યાદા ક્યાં ચીજ ચાહીએ મીઠું મીઠા મેં નહીં હોગા તો ખાને મેં મજા નહીં આયેગી. વો હમારે લિયે ઇતના કરતા હૈ તો હમ ઉસકે લિયે કુછ કર નહીં પાતે બોલે હમારે હાથ મેં નહીં હૈ.
0: ટુ ફાઇન્ડ આઉટ હાઉ વાઇડ સ્પ્રેડ ધીસ પ્રોબ્લેમ ઇઝ વી ટ્રાવેલ અબાઉટ 100 કિલોમીટર્સ ટુ ગુજરાતસ વેસ્ટ કોસ્ટ where thousands more workers harvest salt. At a health clinic in the region, we joined Dr. Prajapati.
15: Aapko wahan pe jaake outreach karna hai, unity ke sath kaam karna hai, theek hai? Chalo.
0: Today, Dr. Prajapati's team is vaccinating children living in the salt pans. Their first patient is this 10-month-old baby.
16: Bas, thank you, thank you, thank you.
15: તો એ કેસમાં ક્યાં ઇનકા 9 મહિને તક યહાં પે રહેતે તો હમ જહાં જબ ભી આતે તો ઇનકો હમ સર્વિસ ભી દે પાતે ઉનકા હેલ્થ એજ્યુકેશન ભી કર સકતે ઓર ઇનકો જો ભી પ્રોબ્લેમ હૈ વો હમ બતા સકતે.
0: એટ અનધર સેટલમેન્ટ ધે ટ્રીટ અ મેન વિથ અ સિવિયર સ્કિન ઇન્ફેક્શન.
17: સો તાતર કે હોય તે અક્રોલુ કે વાત
15: બહુ કંજોળ આવે તમને
17: કંજોળ આવે ના થાય
18: આ બહુ
15: ક્યાં ગયા છે આ બે આત્મા છે
17: બાતમાં
15: બતાવો
17: મટી જન થાય મટી જન થાય
15: શું કામ કરો તમે હવે મીઠામાં જેવન થાય કોજે
17: મીઠામાં નગર કીટો ધંધો અમારે.
0: ડોક્ટર્સ સે પ્રોલોંગ્ડ એક્સપોઝર ટુ સોલ્ટ કેન લીવ વર્કર્સ વિથ ક્રોનિક સ્કિન ઇન્ફેક્શન્સ ક્રેક્સ બર્ન્સ એન્ડ પેઇનફુલ લેશન્સ.
15: હવે તમને દવા આપું તમે રેગ્યુલર કરજો એનાથી ફરક ના પડે તો એકવાર પીએચસી આવજો પીએચસી મીઠી દો કા તો પછી ચામડીના ડોક્ટરને એકવાર બતાવવું પડશે.
0: અધર કોમન કમ્પ્લેન્ટ્સ ઇન્ક્લુડ ક્રોનિક પેઇન deteriorating eyesight and reproductive health complications. But the doctor says there's only so much he can do.
15: Wo hamare paas staff ki shortage hai nahi, resources kam pad rahe hain. Wo thoda issue rehta hai, ha. Almost har jagah pe issue hai.
0: Shortly after the storm, we visit Kishan's family again. His son Rudra is preparing for an important exam.
19: आपका सबसे अच्छा वाला सब्जेक्ट विषय कौन सा है?
20: गणित.
19: जब आप रण में होते हो पढ़ाई करने में मुश्किल होती है?
20: हाँ, यहाँ लाइट नहीं होती इसलिए दीवे से करना पड़ता है, पर पवन लगता है तो दीवा भी उलझ जाता है इसलिए.
0: वॉचिंग रुद्र स्टडी ब्रिंग्स बैक डिफिकल्ट मेमोरीज फॉर किशन.
21: दुख बहुत होता है कि अगर आज मैं मेरे बाबा मेरे को पढ़ाते लिखाते तो मैं ये मेहनत नहीं करता. और मेहनत करना हर इंसान को ज़रूरी होता है, मेहनत करने से कोई वो नहीं है, लेकिन जो पढ़ाए लिखे होते हैं उनको मेहनत तो करनी पड़ती है लेकिन कलम से होता है और ये मेहनत नहीं है, ये मजदूरी है.
20: पगला ना एमना तरफ बढ़िया.
0: द नेक्स्ट मॉर्निंग रुद्र गेट्स रेडी फॉर स्कूल. इट्स ओनली अ शॉर्ट वॉक अवे फ्रॉम द फैमिलीज हट.
22: Bye.
0: This desert was declared a wildlife sanctuary in the 1970s to protect the endangered Indian wild ass. That makes it difficult to build permanent infrastructure here. So, the Gujarat government has set up about 2 dozen bus schools for Agariya children.
23: ધોરણ 6 થી 8 નું હિન્દી નું પેપર છે. પ્રશ્નોના જવાબ સારી રીતે લખીશું.
0: But advocacy groups have repeatedly warned the schools suffer from teacher shortages.
20: वहाँ अलग अलग साहिब होते हैं जो 1 से 8 दोरों को बनाते हैं और वहाँ अच्छे से समझाया जाता है और दर्रे एक विषय में और यहाँ घड़िए और ऐसा आलते विषय पे नहीं आलते.
0: There are no desert schools for older children.
23: महसूस होता है कि ये इस इन बच्चों में भी कुछ IQ पावर अच्छा होता है कुछ बच्चों में, लेकिन उनको पूरी तरह से गाइडेंस न मिलने के कारण वो आगे नहीं बढ़ पाते.
0: Far from the bus schools and salt fields, some traders have built large fortunes from the salt harvested by the Agariyas.
24: Patiya har chap karta nahi ho jo patiya mare ekdam chokha chao ji ek udan hai asal
0: और ये सब बैग कहाँ जा रहे हैं सर?
2: ये यूपी में, एमपी में।
0: ये सब आपका है?
2: सब यहाँ से, ये दीवार से वहाँ लास्ट तक मेरा है। करीब 10,000 चौरस मीटर की जगह है।
0: हिंगोर भाई इज वन ऑफ द बिगेस्ट ट्रेडर्स इन द एरिया। He pays advances to as many as 100 families each season. For him, the storm hasn't been entirely bad for business.
2: नमक का प्रोडक्शन कम होता है तो डिमांड ज्यादा रहती है, तो आज के समय में डिमांड अच्छी है, पूरा एरिया ढेर बन जाएगा। करीब 17-18 लाख टन नमक यहाँ बनता है।
0: Last year, Hingor Bhai and other traders opened a processing plant to meet rising demand for packaged salt. Today, he's inspecting the production line with his factory manager.
4: ये इस तरीके से अपना 1-1 किलो पैकिंग होता है। इन 13 मशीनों में पर मिनट 60 पाउस की कैपेसिटी रहती है मैक्सिमम।
0: Most agarias never sell directly to the companies whose brands appear on supermarket shelves. Instead, their salt typically passes through middlemen.
4: अभी तो अपने पास मान लो एक ब्रांड है, कभी 10 ब्रांड हो तो सबके 1 kg आपके जो दोनों मिलेगा।
0: Workers say they are often paid less than 0.5 cents for each kilogram of salt they harvest by hand. Once packaged, the same salt can sell for up to 35 cents a kilogram. But when asked whether rising profits mean traders should pay agarias more, Hingor Bhai says the responsibility lies elsewhere.
2: जो अगरिया कल्याणकारी योजना का फंड है, वो सही ढंग से सरकारी मैनेज नहीं करती। यदि सरकार मैनेज करती तो उनको शिक्षण का, आरोग्य का, उनके बच्चे के जो भी सुविधा है वो ज्यादा दे सकते हैं।
0: Back in the desert, families like Kishan's are still waiting for help.
21: चलो अब आपने दाबे जाइए, बरोबर? यहाँ मीटिंग रखेली है।
5: सबसे मुश्किल जिंदगी आगरिया की है यहाँ गुजरात के अंदर, लेकिन सरकार कुछ करती नहीं। यही कुछ पता नहीं चलता, हर बार ऐसा, हर साल ऐसा होता है, लेकिन आज तक सरकार कुछ करती नहीं है। अब इस बार भी मीटिंग है, अब मीटिंग में हम जा रहे हैं, अब देखते हैं कि इस बार सरकार कुछ करती है या नहीं करती।
18: आगरिया भयो केवा मनात करता मजूरी अने रण वचारे गुजारो करता ए आवो मेघ रे ए राजा नो थयो टांडो अरे रे कैक तो नो से अमारा यासु।
0: The meeting has been organized by a group advocating for agaria rights. Harine